0: ગુજરાતી વાણી
1: હેલો નમસ્તે નાની નમારની એન્ડ વેલકમ ટુ શ્રુતિ વાણી ઓન 5VBI 103.1 FM એડલેડ્સ ફેવરેટ કમ્યુનિટી રેડિયો સ્ટેશન એન્ડ ધીસ ઇઝ પ્રસન્ન તામનકર યોર હોસ્ટ ફોર ધીસ હાફ આવર.